દિસીની સિયારાન લુઆર નગરી ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણી સલામત પાગી સૌડારા સૌડારા પંડંગાર ડી માનાપુ નંડા બરાડા બરસામાં સાયા જ્યોતિ સ્વરૂપ શર્મા સલામત મન્યામ્બુત હારી રાબુ સમોગા પરતંગાહાન પકાનીની મંબાવા સવંગાત યંગ સમાકિન મંબારા ડંડાંકા યંગ સમાકિન માનતાબ ડાલા મંજાલાની હારી હારી કડપાન સતાપલા બરસમંગાત કરણા સત્યા ફારિયાડાલા પલુઆંગ બરુન તુક મંબરીકાન યંગ તરબાઈક મારી કિતા સીમા કરાંકાયાન બરીતા ડાની ઇન્ફોર્માસી ઉંતુક આંડા સિયારાન કામી ડાપા દંડા ઇકુતી સત્યા ફારી મુલાલુ ઇરિયા ગ્લોબાંગ લીમા બ્લાસ રીવુડ વરાતુ સનામ પુલુ ગ્લો હર્જ પડાજામ ડલા પાંતિગા પુલુ હિંગા સમિલાંતિગા પુલુ પાગી વાક્તુ ઇન્ડોનેશિયા વારાત બબરા પાચરા યંગ કામી સાજિકા નંતુક પાગી હારીની અડાલા સબાઈગા બરીકોત વાર્તા બરીતા લાગુ ઇન્સ્ટ્રુમેન્ટાલિયા કોમેન્તાર લાગુ રાક્યાત અચરા સ્પોટલાઇટ દિસ ઓસુલ ઓલે બબરા પાબુઆ લાગુ નોન ફિલ્મ ડાન્સ પ્રતિ અંગ વ્યાસા કામે મંગા ખરી ડંગા અચારા એસો ખારીનિયા દિસીની રાડિયો ઇન્ડિયા આકાશવાણી સભાગે અચારા યંગ પ્રતામા કે નેકોતલા વાર્તાબરિતા વાર્તાબરિતા દિસાંપાકાન ઓલે જ્યોતિ સ્વરૂપ શર્મા સારી બરિતા પંતિંગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બરપિડા તો ડી પાર્લામેન્ટ ઇન્ડોનેશિયા મન્યતાકાન ઇન્ડિયા મંડુકોંગ કબેબાસા નાફિકાસી ડે ઇન્ડિયો ઇન્ડો પાસેફિક ડાન મંગીકોતી જાલુર પંબાંગુનાન બુકાન એક્સપેન્શિયોનિસ્મે કાતે તે નાતો દિમુલાઈ દી અંકારા તુર્કે દિસ્કુસી મંગને બ્લાંજા પ્રતાહનાન ડાન ડુંકુંગાન ઉંતુક્કા બુતુહાન મિલિતર ઉક્રાઇના મંજાડી આજેન્ડા ઉતામા આક્તિવિ